તુસી શ્રી રામચરિત માનસના લડીવાર પાઠ સરવણ કર રહી સી માનસ કાન અજ તુસી ઇસ દી 211મી કડી સુની મીડિયમ મે 343.6 મીટર યાની 873 કિલો હર્ટ્ઝ તે અસી આકાશવાણી દે જલંધર કેન્દ્ર તો બોલ રહી હા સવેર દે 6:50 હોય ને આ હું તુહાનું આજ દે પ્રસારિત હોણ વાલે પ્રોગ્રામાં દી જાણકારી દે દઈએ ਸਵੇਰੇ 7:02 ਤੇ ਜਾਣਕਾਰੀ ਤੇ ਮਨੋਰੰਜਨ ਭਰਪੂਰ ਪ੍ਰੋਗਰਾਮ ਹੋਏਗਾ ਸੋਨੀ ਸਵੇਰ ਸਵੇਰੇ 8:40 ਦਾ ਸਮਾਂ ਰਹੇਗਾ ਪ੍ਰੋਗਰਾਮ ਮਹਿਕ ਪੰਜਾਬ ਦੀ ਦਾ 9:02 ਤੇ ਸੁਣੋਗੇ ਇੱਕ ਹੀ ਫਿਲਮ ਦੇ ਗੀਤ ਤੇ ਅੱਜ ਦੀ ਫਿਲਮ ਹੋਏਗੀ ਦਿਲ ਕਾ ਕਿਆ ਕਸੂਰ ਸਵੇਰੇ 9:30 ਦਾ

રાતે 11 વાગે તુસી સુનોગી ડીટીએસ જી પંજાબી પ્રસારણ સેવા તે પ્રોગ્રામ સોગાત તે દોપહેર 3 વાગે ડીટીએસ તે સુનોગી આજ રોજાના પ્રોગ્રામ ચિઠ્ઠીયાં મીઠીયાં